રામ રામ સા, ખમાગણી સા, પધારો સા, આપ સવારો ઘણે ઘણો માન, ઘણે ઘણો સ્વાગત. કાર્યક્રમ હૈ ઝુમકો રાજસ્થાની લોકગીતારો. આવો અણી રાજસ્થાની બોલી રે નામ કરા યો પહેલો લોકગીત.